0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा ऐसे क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેને રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે.

0: તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું, જનૌષધિ કેન્દ્ર દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થા અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરુની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92,55,00,000 રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય 4 ગીરડી અને સેરાઈકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમીઝ લિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आईसीसी महिला T20 विश्व कप में आज भारत का सामना चिर प्रतिद्वंदी पाकिस्तान से होगा. मैच बर्मिंघम के एस्बेस्टन में भारतीय समय के अनुसार शाम 7 बजे से शुरू होगा. भारत पाकिस्तान के साथ अब तक हुए 16 में से 13 मैच अपने नाम कर चुका है.

કેમ છો? મજા મને અને કેમ ન હો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર ગીત ગુર્જરી જો સામે રહ્યા છો. હું છું નમિતા રાવલ અને આપની માટે લાવી છું સુંદર સુરીલા સુમધુર ગીત સંગીત ને સુરનો સંગાત ને વહેતી રહે છે ગીરા ગુર્જરી. તો સાંભળતા રહો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR એપ પર ગીત ગુર્જરી. કાર્યક્રમની શરૂઆત કરીએ નરસિંહ મહેતાની રચનાથી, સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂરે.

0: મારી હુંડી સ્વીકારો મહારાજ રે. આપણા સૌની હુંડી સ્વીકારે મહારાજ. પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો છે અને પ્રભુને એ જ પ્રાર્થના. શ્રોતા મિત્રો, ગુજરાતી સાહિત્ય એ માત્ર ભાષાનું અભિવ્યક્તિ માધ્યમ જ નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને માનવ ભાવનાઓનું જીવંત પ્રતિબિંબ છે. એ પછી કવિતા હોય, નવલકથા, વાર્તા, નાટક હોય કે નિબંધ. અને આથી જ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સંપત્તિને જાળવી રાખતો અમારો ખાસ કાર્યક્રમ અમે દર રવિવારે તમારી માટે લઈને આવીએ છીએ, શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત. તો આવો સાંભળીએ પન્નાલાલ પટેલ લિખિત પ્રણય કથા મળેલા જીવનું પઠન, પ્રકરણ 25. વાચક સ્વર અને પ્રસ્તુતિ છે વૈશાલી ત્રિવેદીની, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ.

કહેવાય છે કે દરેક સમસ્યાનો હલ ક્યાંય ન મળે ને, તો ઓલિયા જીવ એવા સાધુ બાવા મહાત્મા સંત પુરુષ આગળ મળે. પોતાના મિત્ર કાનજીની પીડા ન જોવાતા હીરો ભગત પાસે ગયો કે કાનજીને જીવીની આ તકલીફનો હલ શું. પણ ભગત તો શું, ઈશ્વર પણ, માનવને ઘડનાર ઈશ્વર પાસે પણ આનો કોઈ જ ઉકેલ ન જણાતા હીરો સાવ જ હતાશ થઈને પોતાના ઘર તરફ નીકળ્યો. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ. લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. ભાગ 25, પ્રકરણ 11, કયા સંબંધે. હીરાએ તો કાનજીને રાતે કશી જ વાત ન કરી, પણ સવારમાં એને એક જણે કહ્યું, કાંઈ સાંભળ્યું કાનાભાઈ, રાત્રે ધૂળિયાએ એની વહુની ટીપી એ નથી જાણતા? કેમ, શું કરવા? કાનજીનું મોં તંગ થઈ ગયું. શું કરવા એ તો ભગવાન જાણે, પણ બે દન પર કોઈ ઠેકાણે તમે બધા બેઠા હતા. કહે છે કે જીવલી ત્યાં આવીને બધાથી હસી મશ્કરી કરતી હતી. ધૂળિયાને કાને કાલે વાત આવી હશે, તે કહે છે અચ્છી તરહથી પીઠી છે, કૂટશે હાળા કપાળ આપણે શું. બબડી કાનજી ઘેર જવા ઉઠ્યો. નેળિયાને પેલે નાકે આવતી જીવીને જોઈ એને કંઈક પૂછવાની ગઈ રાતના માર વિશે જ તો ઈચ્છા થઈ, પણ તરત જ, બાએ ક્યાં ઓછા છે, માર ખાય એવા દાવના જ.

આમ વિચારી મૂંગા મૂંગા ચાલ્યા જવાનો વિચાર જ કરી રાખ્યો. મનમાં વળી એમ પણ થતું હતું, એને કહેવાની ગરજ નથી તો પછી મારે એને પૂછવાની શી ગરજ પડી છે. પરંતુ સામી બાજુ જીવી તો કાનજીને જોતાં બિલકુલ ઢીલી જ પડી ગઈ હતી. આંખોમાં આછા નવાણ ફૂટવા શરૂ થઈ ગયા હતા. પગ પણ સાવ ઢીલા પડી ગયા હોય તેમ હમણાં કાં તો ગોથું ખાઈ જઈશ આમ થયા કરતું હતું. જો નેળિયામાં છીંડું હોત તો પછી ભલેને ઉકરડા તરફ કેમ નથી જવાતું, પણ જીવી એકવાર તો એ છીંડામાંથી જરૂર બહાર નીકળી જાત. આંખમાં ઉભરાઈ આવતા આંસુ રોકવા એણે ઘણાય હોઠ ચાવ્યા. કાનજીને મોર ન દેખાય એમ સાલ્લાનો છેડો પણ ખેંચ્યો, પણ બધું એ વ્યર્થ ગયું. અબોલા કાનજીથી પણ પૂછ્યા વગર ન રહેવાયું. કેમ, કાલ રાત્રે શું થયું હતું? જીવીથી એક આછું ડૂસકું નખાઈ ગયું. આંખમાંથી ટપો ટપ કરતા આંસુ પાછળ ધાર વછૂટી, પણ બોલી તો કશું જ નહીં, ઊભી પણ ન રહી. કાનજીને વટાવી આગળ ડગ ભરે છે ત્યાં તો એક કઠોર અવાજ કાને પડ્યો, ઊભી રહે. છતાંય જીવીએ ડગ ભર્યા, પરંતુ ત્રીજું ડગ ભરવાની એની હિંમત ન ચાલી, ત્યાં જ થંભી ગઈ. કાનજીએ પાછળ ફરતા વળી પૂછ્યું, કાલ રાતે શાની ધંધલ હતી? આંખોને પાપણો આડે રાખવાનો પ્રયત્ન કરતા જીવી માંડ બોલી શકી, કશું જ નહોતું. અને વળી પાછો પગ ઉપાડ્યો, કશું નહોતું કેમ, ઊભી રહે, જે હોય તે મને સાચે સાચું કહી દે. કાનજીની આંખમાં આગ હતી. આગળ પાછળ આવતી પનિહારીઓનું પણ એને ભાન ન હતું. જીવીને બહેરી બનેલી જોઈને એણે ઘાટો જ પાડ્યો, કેમ સાંભળતી નથી, ઊભી રહે કહું છું. જીવી વળી થંભી, આંસુભરી આંખે એની તરફ જોવા પ્રયત્ન કર્યો. રુદન અને શબ્દો બેઉ સાથે જ ભળ્યા. બતાય ભેગા થઈને ચારે પાથી શુકામ શુકામ મારી ફજેતી, અને એક ડુસકા સાથે ચાલતી થઈ. કાનજીએ ગામ તરફ પગ ઉપાડ્યો, ઊભે રસ્તે બબડતો જતો હતો. ઠીક છે બેટમજી, આજ હું તમારી ખબર લઉં છું. મારા મનથી કે મરશે મરશે, પણ એમ તો ભાઈ સાહેબ પાછા ઊંચે ચડતા જાય છે. ગામમાં તો એ ચૂપ જ હતો, પણ એની ચાલ એના ગુસ્સાને છતો કરતી હતી. એક બે જણે તો પૂછ્યું પણ ખરું, પણ કાનજીએ ઉડાવ જવાબ આપીને જ ચૂપ કરી દીધા. એ સીધો ધૂળાના ઘર તરફ જ જઈ રહ્યો હતો. હીરો ઘરના મુખ્ય બારણાની બાજુમાં અંદરના ભાગમાં ઢાળેલા ખાટલા પર રાશનો સાંધો કરતો બેઠો હતો. આંગણામાં થઈને જતા રસ્તા ઉપર કોઈને ઝડપથી પસાર થતું જોયું. પીઠ ઉપરથી હીરાને વેમ પડ્યો, અલે કાનજી કે કોણ જાય? હા કેમ, કાનજી બે ડગ પાછા ભરતા બોલ્યો. એની આંખો લાલ હતી, મોં ગુસ્સા ભર્યું હતું. કેમ આમ, હીરાથી બોલી જવાયું અને હસીને કહ્યું, લે આવને, ભગતોજી ખેતરમાંથી આવ્યા નહીં હોય, લે હુક્કો ભરીએ. કાનજીએ ઊભે ફળીએ નજર નાખી, ધૂળાના ઘર તરફ કતરાતી આંખે જોયું. એક ભારે શ્વાસ લઈ હોઠ ચાવતો બારણા તરફ વળ્યો. બારણા તરફ મોં રાખીને પગ લટકતા રહે એમ ખાટલા પર બેઠો, હાથની હથેળી પર હડપચી ટેકવી વળી પાછો નીચેનો હોઠ ચાવવા લાગ્યો. હીરાની વહુ કંકુ માટે કાનજીની ગંભીર મુખમુદ્રા અને એમાંય આટલી હદે, એ તો નવાઈની જ વસ્તુ હતી. કેમ કાનાભાઈ, હા વિચારમાં પડ્યા છો? કંકુએ ધાવતા બાળકને બીજી બાજુ ફેરવતા આછા ડર સાથે પૂછ્યું, કશાય નહીં. લે તું તો હુક્કો ભરતો હતો ને? કાનજીએ હીરાને પૂછ્યું. દોરડા સાથે ગણમથલ કરતા હીરાએ કહ્યું, આ ભરું છું આટલું મેળ ખવડાવીને, તારી એટલી બધી ઉતાવળે શી છે? ઠીક છે જે છે, તો એક ફેરા હુક્કો ભરને, કહી કાનજી બારણા બહાર તાકતા નાનકડી મૂછોને આમળવા લાગ્યો. પણ તોય ખેતરમાં કોઈનું ઢોર પેસી ગયું તો કે શું? ના ભાઈ ના, આછી ચીડ સાથે કાનજી બોલ્યો. તેને આમ રીસ ભર્યો ક્યાં જતો તો? પછી કાનજીની સુરત તંગ થઈ, બોલ્યો, ક્યાં તે પેલા ભંગેને ખબર લેવા, એ હાળું ડાબોટું સમજે છે શું એના મનમાં, પણ થયું છે તે શું? કઈ દોરડાને બાજુમાં નાખી ભીતે મૂકેલો હુક્કો લેતા હીરાએ પૂછ્યું, તન કઈ બોલ્યો? મને શું બોલવાનો હતો, તો ત્યાં ને ત્યાં ચીરી, પણ આ પેલીને હેળતા ને હાલતા મારે છે તેના મનમાં સમજે છે શું? એમાં આપણે શું ભલા માણસ, એનું માનવી છે, તે વાક પડે તો મારે ને આપણાથી આમ સામે લડવા જવાતું હશે? કોઈ જાણે તો, તું અત્યારે મારા આગળ બોલ્યા વગર જઈ રહા, ખરું પૂછ્યો તો આ બધું તે જ કરાવ્યું છે. હું કહેતો તો કે આ અડક પહાડી હું 1% માનવી છે, બચારી ઉલટી દુઃખી થશે, પણ અરે પણ ભલા માણસ, એ કેવું હશે તો કહેવાની રીતે કહેવાશે? આમ ઉપરાણું લઈને લડવા તો જવાતું હશે? કોક વાટે જનારા નહીં કે ભાઈ આને શું હશે, તે આપણે ન મળે ના જ જાત કે ન મળે કશો સંબંધ, ઉલટો કેમ કેમ સંબંધ નથી એને અહીં લાવનાર તો તું ને હું બે જ જણા ને? એ બાઈની કકડતી આંટડી અત્યારે શું કહેતી હશે? તું તો ન મળે ના જ જાત કંઈ વેગળો થઈ રહે, પણ મારાથી એવું નહીં થાય.

એણે ગુસ્સાનો ઉછાળો આવ્યો હોય એમ ટટ્ટાર થતાં બોલ્યો, લાવને એક ફેર મને જરા હુક્કો આલને, હું એની ખબર લઉં છું તો હમણાં. હીરાએ હુક્કો આપતા કહ્યું, તું જરા ટાઢો પડ ટાઢો પડ, એ બધું કહેનારા તો અમે બેઠા છીએ, નાહકને હાથે કરીને ફજેતી કરાવી. કાનજીએ હુક્કો પીવો પડતો મૂક્યો. હીરા તરફ ડોક મરડતા બોલ્યો, એવી નાગી ફજેતીથી હું બીતો નથી હીરા, સમજો ને. ઉલટી હું તો આ કોકની છોકરીની, બિચારી ન રહી પિયરની કે ન રહી હાહરાની, એની ફજેતીને રોઉં છું, પણ મારાથી આ હવે નથી દીઠું જતું. કઈ હુક્કાની ફૂંક ખેંચી હીરાને આપતા બોલ્યો, લોકની બીક લાગતી હોય તો તું ન બોલતો, હું તો એને કહેવાનો જ છું, જો એડી તેડી કરશે તો હાળાને મારીશ, એમાં ભૂલે નહીં હો. કંકુ તો સડક જ થઈ રહી. એણે તથા હીરાએ થઈને માંડ માંડ કાંજીને ઠંડો પાડ્યો, ઠીક છે ઠીક છે આજ તો, પણ હવે જો ફરીથી પેલીને મારી છે, હા જો એનો વાઘ ગનો હોય ને લાપોટ ઝાપોટ કરે એ જુદી વાત છે, પણ આમ હેડતે ને હાલતે વગર ગુનાએ મારશે તો એનું સારું ફળ નહીં આવે હીરા, કેવું હોય તો કહી દેજે. કઈ કાંજી ઉઠ્યો. મોડેથી કંકુએ ધૂળાને ઠપકો આપ્યો. હીરાએ પણ ધૂળાને દમ દેવા એટલો દીધો ને ઉપરથી ઉમેર્યું, ઊનો રોટલો મળે છે તો ખાને છાનો માનો, જો ફરું આવું કરીશ તો તારો કાકો કાનજી આ વખત તો તને માર્યા વગર ન છોડવાનું, ને હું ઠીક કહું છું, એની રીસ છે ભૂંડી, મને તો લાગે છે કાં તો તારા ભેગી તારી રાણને મારશે ને એ ભેગો મરશે, ને આમાં ઝાઝા કાંડા નહીં કાઢો. ધૂળાને જોકે કાનજીની બહુ બીક લાગતી હતી, પણ બીજી બાજુ એને મુખીની અને રાજના અમલદારોની ઓથ પણ હતી. હર વખત પાણી ચડાવનાર અને પેટની વાત સાંભળનાર રેશમો પણ પડોશમાં જતો. વળી કાનજીને ઠેકાણે જો બીજો કોઈ જુવાન હોત તો એણે અમલદારોની ઓથનો ઉપયોગ કરીને ટાઢો પણ પાડી દીધો હોત, પરંતુ એ જાણતો હતો કે કાનજી મુખીથી તો શું પણ અમલદારોથી પણ દબાય એમ નથી. ગઈ સાલ જ એણે એક પોલીસવાળાનું મોં દબાવીને ગાળો ભાંડવાની જન્મારાની ખો ભૂલાવી દીધી હતી. એ બાબતમાં પૂછપરછ કર્યા પછી અમલદારોએ પણ થોડોક દમ અને ઝાઝી શિખામણ આપીને એનું નામ મેલ્યું હતું. પણ ધૂળો જાણતો હતો કે જો કાનજી કોઈ કાયદામાં સપડાઈ જાય તો પછી રાજના અમલદારો એના પર ચડી જ બેસે, પણ આવા કોઈ કાયદામાં સપડાય તો ને. હીરાની શિખામણથી ચેતવાને બદલે એને રીસ ચડી. હું એ જોઉં છું ને કેવો મારે છે તે, આટલો વખત અમલદારોના પગ દબાવ્યા છે તે કામે નહીં આવે. અને ધૂળાની આ ઓથ ભલે કાનજી ન ગણકારતો હોય તો પણ હીરો તો એનો પરચો સારી પેઠે જાણતો હતો. રાતે એણે કાનજીને ઘણી ઘણી શિખામણ આપી, અને કાનજી પણ વ્યવહારમાં ક્યાં કાચો હતો. હીરા આગળ લાચાર અવાજે બોલ્યો, હું હંધો જાણું છું હીરા, પણ આમ એને માર પડે મારાથી નથી દીઠું જતું, મને બીક લાગે છે, કાં તો હું કોકને મારી બેસીશ કાં તો. કહેતો કાનજી ચૂપ થઈ ગયો, પણ હીરો સમજી ગયો કે કાનજી કાં તો હું એને મારા ઘરમાં ઘાલીશ આમ જ કહેવા ઈચ્છે છે. હીરાનો વહેમ તે દિવસ ભગતથી ચર્ચા કર્યા પછી જરા નરમ તો પડ્યો હતો, પણ પથ્થર હૈયાવાળા કાનજીને આમ લાચાર દશામાં જોઈને તો એને ખાતરી જ થઈ ગઈ કે માન ન માન પણ જીવલીએ આને કાંક કરી દીધું છે, ભલે ને ભગત ન માને પણ જરૂર કાંક મોહિની લગાડી દીધી છે. ને પછી મન સાથે બબડ્યો, કૂટો કપાળ બધાય ભેગા થઈને, વઢાઈ મરશો તોય મારે શું.

કેટલાય સંબંધો હોય છે નામ વિનાના, અને બહુ જ સારી રીતે આપણા સાહિત્યકારોએ ઉજાગર કર્યું છે એમના સાહિત્યમાં. આપ સાંભળી રહ્યા હતા શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનું પઠન. વાચક સ્વર અને પ્રસ્તુતિ હતી વૈશાલી ત્રિવેદીની, અને નિર્માણ સહાય હતા શ્વેતા કોલ્હે. ફ્રેન્ડ્સ, ગુજરાતની ગૌરવશાળી પરંપરાને જીવંત રાખતા આપણા સાહિત્ય, કલા અને કલાકારો. એવું છે ને કે એક કલાકાર પથ્થરમાં એ પ્રાણ પૂરી શકે એટલી બધી તાકાત ધરાવે. પથ્થરમાંથી જન્મેલા આવા જ એક કાવ્યની વાત કરીશું આજના કાર્યક્રમમાં. પણ પહેલાં સાંભળી એક ફરમાઈશ. અવિનાશ વ્યાસની રચના છે, ગીતા રોયના સ્વરમાં છે, અને ફરમાઈશ કરી છે ગાટકો પરથી મહેન્દ્રભાઈએ.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર ગુજરાતી ગીત સંગીતનો એકમાત્ર કાર્યક્રમ ગીત ગુર્જનીને. હું છું નૈમિતા રાવલ. ફ્રેન્ડ્સ, તમને ક્યારે એવું થયું છે કે તમે કોઈ પથ્થરને જોયો હોય અને તમને લાગે કે અરે આ તો શ્વાસ લઈ રહ્યો છે? કોઈ ઇમારતને જોઈ હોય અને લાગ્યું હોય કે આ તો કોઈ જીવંત કવિતા છે અને જાણે એક લયબદ્ધ રીતે આપણને એની કંઈ કથા નહીં કહી રહી હોય. જી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદની ઓળખ બની ગયેલી એક એવી કલાત્મક કૃતિની જેણે દુનિયાભરના આર્કિટેક્ટ્સ, કલાકારો અને પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે, અને એ છે જીના. એ મારે નથી કહેવાનું, તમારે ફોન કરીને મને જણાવવાનું છે કે હું કોની વાત કરી રહી છું. એક હિન્ટ આપું, આ સુંદર કલાત્મક કોતરણીનો ઉત્તમ નમૂનો અમદાવાદના જૂના શહેરના વિસ્તારમાં આવેલો છે. જી હા, તમે બરાબર સાંભળ્યું છે, અમદાવાદના જૂના શહેરના વિસ્તારમાં આવેલો છે. અને એક વધુ જબરજસ્ત હિંટ આપું, ચાલો ગીત સંભળાવી દઉં છું. હર્ષિતા રાવલ અને સાથીદારોના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના અને ફિલ્મ છે સંતુ રંગીલી.

જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.

પણ તમારા ફોન આવે છે તો અમને બહુ જ સારું લાગે છે. જી ફ્રેન્ડ્સ, બહુ બધાનો ફોન હતો, સુરતથી પિયુષભાઈનો ફોન હતો, મહેન્દ્રભાઈનો હતો, બોરીવલીથી હતો ભાવિનભાઈનો હતો, કિશોરભાઈનો, બોરીવલીથી દક્ષાબેન, સુમતીબેન, કાલબાદેવીથી મુકેશભાઈ, સુરતથી લાખાણીભાઈ, પ્રેમજીભાઈ ઘાટકો પરથી થેન્ક યુ ફોર કોલિંગ. ઘણા બધાનો આન્સર સાચો હતો ને ઘણા બધાનો નહીં. તો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના હૃદયની ધડકન બનીને ઉભેલી અસાધારણ અદ્ભુત કોતરકામ માટે જાણીતી અમદાવાદના જૂના શહેરના વિસ્તારમાં એટલે કે લાલ દરવાજા નજીક આવેલી સિદ્ધિ સૈયદ મસ્જિદની જે જાળી છે, વર્લ્ડ ફેમસ કલા કારીગરીનો ઉત્તમ નમૂનો છે, એ સિદ્ધિ સૈયદની જાળી જોવા જવાના છીએ આજે આપણે. યસ ફ્રેન્ડ્સ, અમદાવાદમાં સર્વસત્તાધીશ લેખાતા હપ્સી અમીર જુહાર ખાન સિદ્ધિના ખાસ મિત્ર સિદ્ધિ સૈયદે ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલી સિદ્ધિ સૈયદની મસ્જિદ તેની જાળીઓ માટે વિખ્યાત છે. આ મસ્જિદની દિવાલમાં યલો સેન્ડસ્ટોન એટલે કે આ પથ્થરથી કોતરેલી ત્રણ મોટી જાળીઓ છે. જાડા પથ્થરની આરપાર કોતરેલા ચોસલાને જોડીને બનાવેલી 4.25 મીટર લાંબી ને 2.25 મીટર પહોળી આ જાળીઓ કલાત્મક સળંગ રચના અને મનોરમ્યતા માટે વિખ્યાત છે. જોકે એક જ દિવાલમાં ટોટલ 5 જાળીઓ છે. આજુબાજુ ભૌમિતિક ડિઝાઇનવાળી છે અને વચ્ચે 3 છે, જેમાંની વચલી ક્યાંક ગેપ થઈ ગઈ છે, કહેવાય છે કે પરદેશ પહોંચી ગઈ. તો કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે વાસ્તવમાં મસ્જિદ રચાતી હતી તે દરમિયાન મુઘલ લશ્કર ચડી આવતા રચના અપૂર્ણ રહી ગયેલી અને એટલે જ આ જે ડિઝાઇન છે અધૂરી રહી ગઈ છે. મૂળ તો અહીંયા 10 જાળીઓ હતી આખા મસ્જિદમાં, જેમાંથી કેટલાક સમય જતાં નુકસાન પામી અને આજે હયાત નથી. વૃક્ષ અને તેની ગૂંથાયેલી ડાળીઓની રચનાવાળી આ સુંદર જાળીઓની વાતો કરીશું, પણ એ પહેલાં સાંભળીએ આ ગીત.

आप सांभळी रह्या हता तृप्ति छायाना स्वरमा प्रियंकांत मणियारनी रचना। आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरासोना अने न्यूज ऑन AIR एप पर कार्यक्रम गीत गुर्जरी, गुजराती गीत संगीत नो एकमात्र कार्यक्रम। ने हूँ छू नमिता रावल अने आजे आपणे वातो करी रह्या छीए अमदावादमां आवेली सिद्धी सैयदनी मस्जिदमां फेमस एवी सिद्धी सैयदनी जाळीनी। सिद्धी सैयदनी जाळीमां सौथी प्रसिद्ध डिजाइन छे ट्री ऑफ लाइफ, एटले के जीवन वृक्षनी। विचार करो कि एक ज पत्थरना टुकड़ामांथी वृक्षनुं थड़, खास करीने खजूरीनी झाड़नुं थड़ छे, तेनी डाळीओ पांदड़ा अने एमां रहेली नाजुक गूंथणी कोतरी काढवी, जे आधुनिक मशीनों माटे पण मुश्किल छे ते काम 450 वर्ष पहेला कारीगरोए हाथथी कर्युं। सिद्धी सैयदनी मस्जिदनुं निर्माण ईस्वीसन 1572-73 थयुं कहेवाय छे। गुजरात सल्तनतना अंतिम दिवसो, માત્ર થોડા મહિનાઓ પછી જ મુગલ સમ્રાટ અકબરે અમદાવાદ પર કબજો કર્યો અને ગુજરાત સલ્તનતનો અંત આવ્યો, એટલે જ ઘણા ઇતિહાસકારો સિદ્ધી સૈયદની જાળીને ગુજરાત સલ્તનતની છેલ્લી કલાત્મક ભેટ એમ પણ કહે છે। આજે પણ હજારો સહેલાણીઓ, વિદ્યાર્થીઓ, ખાસ કરીને આર્ટ કોલેજના હોય અને એ લોકો અહીં આવીને સ્કેચિંગ કરવા આવે છે। જો પ્રકાશ અને પડછાયાની રમત સમજવી અને ફ્રેન્ડ્સ, તો એકવાર સિદ્ધી સૈયદની જાળી સામે કલાકો સુધી બેસી રહેવું, સમય પ્રમાણે જાળીના પડછાયા બદલાય સૂર્યપ્રકાશને કારણે, અને આના લીધે આખો દિવસ દિવાલો ઉપર નવી નવી ભાત ભાતની પેટર્ન્સ સર્જાતી રહે, કેટલું સુંદર નહીં? આવો ફરમાઈશ સાંભળીએ। સુરતથી લાખણીભાઈની ફરમાઈશ છે, આરતી મુનશીના સ્વરમાં રમેશ પારેખની રચના।

પથ્થરમાં લખાયેલું કાવ્ય કારીગરોના ધૈર્યની સાબિતી આપતી કલાત્મક કૃતિ એટલે અમદાવાદ સ્થિત સિદ્ધિ સૈયદની જાળી અને આર્કિટેક્ચરનું અત્યંત બુદ્ધિશાળી ઉદાહરણ. એ એટલા માટે કહું છું કે અમદાવાદનું ગરમ વાતાવરણ ધ્યાનમાં રાખીને આ જાળીઓ બનાવવામાં આવી હતી.

जी हाँ, जाळीना नाना छिद्रमांथी पसार थती हवा ठंडी बनी जाए अने अंदर प्रकाश पण नरम रीते प्रवेशे। आजे जेने आपणे सस्टेनेबल आर्किटेक्चर अथवा तो क्लाइमेट रिस्पोन्सिव डिजाइन्स कहीए छीए ने, तेनुं उत्तम उदाहरण 16मी सदीमां અહીં જોવા મળ્યું હતું। જાણે પ્રાકૃતિક એર કન્ડિશનર ના હોય, આર્ટિસ્ટિક વેલ્યુ તો જુઓ। દરેક ડાળીની દિશા અલગ છે, જેની ડિઝાઇન જીવંત લાગે। જાળીના બંને બાજુના વૃક્ષોના આકાર સંપૂર્ણપણે સમાન નથી। જાળીમાં દેખાતી ગૂંથણીમાં ક્યાંય તમને સીધી રેખા નહીં જોવા મળે, અને એથી જ અલગ પ્રકારનો એક લય ઊભો થાય છે જાળીના ડિઝાઇનમાં, એકદમ નેચરલ। આ કારીગરીને અંગ્રેજીમાં સ્ટોન લેસ વર્ક કહેવાય, એટલે કે પથ્થરની લેસ કહીએ ને એ પ્રમાણે। ભારતીય, પર્શિયન અને ઇસ્લામિક કલાશૈલીનો અનોખો સમન્વય। સિદ્ધિ સૈયદની જાળીઓની લાકડાની કે ચાંદીની પ્રતિકૃતિઓ સ્મૃતિચિહ્ન કે ભેટ રૂપે કે બેસ્ટ સુવેનિયર તરીકે ઉત્તમ છે। માત્ર ભારતમાં જ નહીં, પણ આ જાળીઓની જે કૃતિઓ છે એની રેપ્લિકા છે વિદેશોમાં પણ, સંગ્રહાલયોમાં પણ સ્થાન પામી છે, છે ને ગર્વની વાત। આવો સાંભળીએ એક ફરમાઈશી ગીત, ઘાટકો પરથી પ્રેમજીભાઈની ફરમાઈશ છે, પ્રફુલ દવેના સ્વરમાં સાંભળીએ અવિનાશ વ્યાસની રચના।

વાતો કરી રહ્યા છીએ વર્લ્ડ ફેમસ અમદાવાદમાં ભદ્રા આગળ આવેલી સિદ્ધિ સૈયદની જાળીની. સિદ્ધિ સૈયદની મસ્જિદની આજુબાજુનો વિસ્તાર શહેરની આધુનિક ધમાલથી ભરેલો છે, પરંતુ આ મસ્જિદમાં પ્રવેશતા અને આ કલાત્મક ધરોહરને જોતા જ ને જાણે કે 450 વર્ષ પાછળ પહોંચી ગયા એવું લાગે. રાજાઓ ગયા, સલ્તનતો બદલાઈ ગઈ, સદીઓ વીતી ગઈ, પણ આ જાળી આજે પણ એટલી જ સુંદર જેટલી 450 વર્ષ પહેલાં હતી. અમદાવાદની ઓળખ, ગુજરાતનું ગૌરવ, ભારતીય કળા સ્થાપત્યની અમૂલ્ય ધરોહર. ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણી આજુબાજુ એવી સુંદર જગ્યા હોય છે જેને આપણે રોજ ભરેલા ધમાલવાળા જીવનમાં જોતા જ નથી, નજર બહાર કરી દઈએ છે. પણ હવે તમે જ્યારે અમદાવાદ જાઓ, ક્યાં અમદાવાદ રહેતા હો, તો જરૂરથી મુલાકાત લેજો. પથ્થર તો સૌ કોઈ જુએ, પણ પથ્થરમાં છુપાયેલું જીવન માત્ર કલાકાર જ જોઈ શકે. અને એવું નથી કે કલાકાર બનવા માટે કોઈ હુન્નરની જરૂર પડે, હા, પણ જો કલાની સરાહના કરતાંય આવડે ને, કે કોઈ એક કૃતિને પારખતા કે કલાકારની કદર કરતાંય આવડે ને, તો એ વ્યક્તિ પણ કલાકાર જ છે. તો આપણે બધા જ કલાકાર છીએ. આવી જ કલા, કલાકારની અને ભારતની ભાતીગળ સંસ્કૃતિની વાતો લઈને ફરી મળીશું. તો આજનો ગીત ગુર્જરી કાર્યક્રમ સમાપ્ત કરવાની નૈમિતા રાવલને રજા આપો. સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહીએ એ શુભકામનાઓ સાથે સાંભળતા રહો 100.1 FM ગોલ્ડ ખરાસોના બરાબર 4 વાગે હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી. પણ એ પહેલાં સાંભળીએ એક ફરમાઈશી ગીત. સાંતાક્રુઝથી હંસાબેનની ફરમાઈશ છે, મણિલાલ દેસાઈની રચના સાંભળીએ નિરૂપમા શેઠના સ્વરમાં.